0: ચેનલ તો બેવરવમાં મા ફસે હવે જે પીએસએમ યાગા આવા રજિસ્ટ્રી કોલવા
1: રજિસ્ટ્રી વાં કીને હદન જે હેની
2: રજિસ્ટ્રી વાં પીએસએમ યા પ્લે સ્ટોર નોનિયામ એપ સ્ટોર ડાઉનલોડ કોલાણી એગે ફોન એપ હોળવાફા એપ કે એમ થરી ખણા ફરાતુ ગેનાને આઈકને એયા ફિતાલાણ દેન રજિસ્ટ્રી વમ બેણવા મોબાઈલ નંબર જહાફા ઓટીપી લિબેને એરંગે એ ઓટીપી જહેમ એ રજિસ્ટ્રી વેવુની
1: દેન પ્રોગ્રામ એક બેર વાં કીને હદન જહેની
2: પ્રોગ્રામ ગદો પ્રોગ્રામ ગ બેર વાં હા મે બેણવા પ્રોગ્રામ ગ નામક ફિતાલન જહેની એગ હુરી માલુમાત ફુરીમ કોલ્લે મેની મુની किया फसे
0: पी से मिया मुझतम
3: અદનિકસ પ્રોગ્રામ અડો સોમ કેન્દ્ર એમ હા હતરન મરહબા દન દિવહી મુસ્તમોગે અમાંકમા દિવહી મુસ્તમ ગોફાવર ક મટકા દિવહી ફરદું મિહાર પુર બોડા મુસ્તમ ગોરે નેદવે મસલ તક અમે વિસ્ના વડાગે દિવે ફુરુંગે ખ્યાલ ફુરતા કા દિવે ફુરુંગે કમ્બોડ ઓન તહિસા કરવા દિવે ફુરુંગ અળગણ મેગે મુસ્તમ ગોર મસલ તા